0: યોજનારા કામકાજરોએ જાયઝો લીનો વ રાજ્યની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન મુહૈયા કરાવણ સારું અહેલકારોને લગાતાર જાંચરા હુકમ તીના. ઝુંઝુનું જિલ્લારા શિક્ષા અને પ્રશિક્ષણ સંસ્થાન ડાઇટ પરિસરમાં સેન્ટર ઓફ એક્સલન્સ બનાવ્યું જાવેલા એ સારું શિક્ષા મંત્રાલય 13 કરોડ રૂપિયા મંજૂર કિના હે. વિધાયક રાજેન્દ્ર ભાંબુ એર જિલ્લા કલેક્ટર ડોક્ટર અરુણ ગર્ગ ઇરા કામરો આજ ભૂમિપૂજન કિન્નો. એ મોકે વિધાયક ભાંબુ કહ્યો કે મંત્રાલય ઝુંઝુનું સમેત રાજ્યના 7 ડાઇટ પરિસરમાં સેન્ટર ઓફ એક્સલન્સ બનાવવાનો ફેસલો કિન્નો હે. ઝુંઝુનુમાં જાટ રેજિમેન્ટરી 17મી બટાલિયનરો 60મો સ્થાપના દિવસ સમારોહ ઉમાવ સાગે મનાઈચ્યો. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર અરુણ ગર્ગ ફૌજિયા સામે આવણવાળી ચુનૌતિયા અરમારા નિપટારા રવારામાં ચર્ચા કિની. કાર્યક્રમમાં પહેલીવાળા અર મોજુદા ફૌજી અર ફૌજિયાના પિરવારવાળા સામેલ થયા. અરે બે મોસમ પ્રદેશના બીચલા અર ઉગણી જિલ્લામાં આજે આંધી બારિશનો સિલસિલો ચાલતો રહ્યો. રાજધાની જયપુરમાં સિંજાની પોર બાદલા મંડ્યા અર કુછ હલકામાં છાંટો છીડકો ભ્યો. અલવર ટોંક સવાઈમાધોપુર દોસા અર સીકર જિલ્લામાં જોરદાર બાયરો બાજણ સાગે કઠે કઠે હલકી બારિશ હોઈ તો કઠે કઠે ઓળા પડ્યા. પાલીમાં બાજા જબરદસ્ત બાયરાના કારણ કઈ રૂંખડા ઉખડ ગયા અર બિજલીના ખંભા પડ ગયા. કરોલીમાં દોપહેરા પાછા બિરખાવી ઝીણું ગરમીઓ થોડી સાતા મિલી. દુજગાની નાગોરમાં ઓળાપડમાં કપાસ રી સાખ અર સૂરજરી રોશની બિજલી બનાવણરી મશીનાને નુકસાન થયો.
1: नागौर जिले में आज दोपहर में हुई बारिश से ओलावृष्टि ने काफी नुकसान पहुंचाया. जिला मुख्यालय सहित आसपास के ग्रामीण क्षेत्रों में दोपहर करीब 1 बजे बारिश का दौर शुरू हुआ. कुछ ही देर में बारिश के साथ के ओले गिरने लगे, जिससे हाल ही बोई गई कपास की फसल नष्ट हो गई. बारिश से तापमान में गिरावट दर्ज की गई है. श्यामलाल, आकाशवाणी समाचार, नागौर.
0: ચિત્તોડગઢમાં તેજ આંધી આવણ સાગે કઠે કઠે ઓળા પડ્યા. બુંદી, ભીલવાડા, રાજસમંદ સમેત કુછ જિલ્લામાં જોરદાર બાયરો બાજણ સાગે છાંટો છીડકો વેવણરા સમાચાર હે. રાજ્યના ઘણખર હલકામાં લારલા 3 દિનો ચાલ રહ્યા આંધી અર બારિશના સિલસિલાઓ દિનરી વગત પારો 40 ડિગ્રી સેલ્સિયસ નીચે ઉતર ગયો, જદકે રાત્રિ વગતે તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ આરએસઆર દર્જ કર્યો જા રહ્યો હે. મોસમ કેન્દ્ર જયપુર મુજબ આવતા 1 સપ્તાહ તાંય પ્રદેશમાં આંધી બારિશનો સિલસિલો ચાલતો રહેવાના આસાર હે. 3-4 જૂનને બિકાનેર, જયપુર, ભરતપુર અને અજમેર સંભાગના કુછ હલકામાં આંધી બારિશમાં ઓજુ બધોતરીની સંભાવના હે. વસ્તુ અર સેવા કર જીએસટીરી મદમાં લારલા મહિના 1,94,000 કરોડ રૂપિયા બત્તી રકમ ભેળી કરી છી. લારલા સાલ મે મહિનામાં આ રકમ 1,88,000 કરોડ રૂપિયા હિ. એ અવધિરે દૌરાન સામાન રી કર યોગ્ય પૂર્તિમાં 26.9%, જદકે સેવા હલકામાં 22.2% બઢોતરી દર્જ કરી છી. ભારત ઓમાન વ્યાપક આર્થિક સાઝેદારી સમજોતો CEPA આજ લાગુ થઈ ગયો. વાણિજ્ય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ બતાવ્યો કે ઈ કરાર દુનિયુ દેશો વચ્ચે માલી અને રણનીતિક રિશ્તા ઓર મજબૂત બનેલા. આખરમાં ખાસ સમાચાર એક ફેર સુણલી રહો. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ખેતીબાડીમાં નવી તકનીક, મશીના અને વૈજ્ઞાનિક તરીકા કામ લેવણમાં થઈ જોર દીનો. 10 રાજ્યમાં રાજ્યસભાની 24 સીટા દ્વિવાર્ષિક ચુનાવરી અધિસૂચના જારી. પ્રદેશમાં 3 સીટા સારું ચુનાવ વહેલા. મુખ્ય સચિવ વી શ્રીનિવાસ કહ્યો રાજસ્થાન રા નુઆ કામારી દેશમાં સરાહણા ભી. પ્રદેશના કઈ જિલ્લામાં આંધી બારિશનો સિલસિલો જારી. કઠે કઠે જોરદાર બાયરો બાજણ અર ઓળાપડમાં નુકસાન રા સમાચાર. ઈસા ગઈ પ્રાદેશિક સમાચાર બુલેટિન પૂરો થયો. નમસ્કાર.
2: हम विविध भारती के जयपुर केंद्र से बोल रहे हैं, FM बैंड 100.3 मेगाहर्ट्ज पर. श्रोताओं, अब आप जुड़ेंगी राष्ट्रीय सेवा विविध भारती के कार्यक्रमों से, जहां आप सुनेंगे प्रोग्राम जयमाला.
3: सपनों को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है. भारतीय वायुसेना में कमीशन ऑफिसर बनने के लिए AFCAT 2 of 2026 के आवेदन 20 मई से